આમચે જૂના રૂસુમકે ફેર મૂળ કરલાશે. શાસ્ત્રાર્થ સોજે આપલો મંચો ગોટ કે સાંગતોર ગોટ ચી નહોય, એ વાદ સંવાદ ઔર મંથન ચો ગોટ બલોને ગોટોક અનુશાસન વીતી બરસકુ વાટાય. એથા નંગત ગોટ બાદ સંગે નંગત જાણકારી લે આપલો ગોટ કે બલતોર સબલે મૂર રહેશે. ઔર હુતાચો જાણકાર બલે રતોરાય, દુસર કે વિચાર કે ધ્યાન દેઉન સુનતોર ઔર સમજતો કાજે જ્ઞાન બલે એ શાસ્ત્રાર્થ લે મીરવાય. મકે હરિકાસે કે નાલંદા વિશ્વવિદ્યાલય બાટલે એકે આપલો દીક્ષાંત સમારોહને ઠાન દિલા. એથા ભાગ ધરતો બીતા આધા જન પડતો લોગમન દુસર દેશ લે એઉન રલા. ગોટોક જૂના રૂસુમ કે આજીચો સમય સંગે જોડતો બીતી એ કોશિત ખૂબે સહરાની કરતો સનાય. મેં એ ચોકાજે નાલંદા વિશ્વવિદ્યાલય કે ખૂબે ખૂબે બધાઈ દેશે. મેં દેશ જો દુસર વિશ્વવિદ્યાલય મનલે બલે ગુહાર કરેશે કે હુનમન બલે અસન કોશિત ઉપરે વિચાર કરોત. સંગવારી મન જડલે ટેકુન રોન ભાતી જુવાન મન કે નુઆ તકનીક કાજે તૈયાર કરતો બીતી ગોટોક આઉર કોશિત હોયશે. દિલ્હી ચો કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર ડાટા સાયન્સને બીટેક પ્રોગ્રામ કે મૂર કરેશે. એ બીતી એ બે ચો સમયા ચો નુઆ તકનીક કે ભારત ચો જૂના પુરખતી બેરા ચો રૂસુમ ચીના સંગે જોડતો કાજે ગોટોક નંગત મૂર ઢાકા આય. એ ચોલે ભારત ચો ભાષા મન કાજે નુઆ એઆઈ ટૂલ તૈયાર કરતો કાજે સહાયતા મીરે દે. આમ ચો જૂના પુરાણ મન કે ઓર પાંડુલિપિ મન કે ડિજિટલ હિસાબલે રાખા જતન કરતો કામ કે બલે નુઆ બાળતી મીરે દે. મેં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય કે એ કોશિત કાજે ખૂબે ખૂબે શુભકામના દેશે. સંગવારી મન આજે ભારત ચો રૂસુમ રીતિ સંસાર ભર ચો ભીને ભીને ઠાન મનને અમરતે જાયશે. આમચુ ગીત બાજા ઔર ધરમ કરમ કે સંસાર ભર ચો લોગમન જાનસોત ઔર આપલો સંગે મિસાસોત. ભારતલે કયેક હજાર કિલોમીટર લાફી દુરિયા સાઇબેરિયન સાગરને ડોમિનિકન રિપબ્લિક નાવ ચો ગોટોક દેશ હશે. હુતા ભારત ચો લોગમન ચો સંખ્યા સૌ મહા હશે. એ ચોલે બોલે કમચી હોય દે, એ ચો પાછે બોલે ભારત ચો રૂસુમ રીતિ ઔર ધરમ કરમ ચો મિસલો ગોટોક ખૂબે નંગત કોશિત હુતા હોયશે. હુતા સ્પેનિશને ગોઠ્યા તો લોગમન ગોટોક દલ બનાલાશે. હુન દલ ચો નાવ આય બ્રહ્મ કમલ. ડોમિનિકાના દલ ચો લોગમન મિસુન ભાતી વૈદિક સાહિત્ય કે પોઢુઆત. હુનમન વૈદિક મંત્ર કે કસન બોલતો રાય એ કે બોલે શીખસોત. હુનમન કે એ ચો કહાય ખાસ પ્રશિક્ષણ ની મિરલીશે. માંતર હુનમન ઓડિયો રિકોર્ડિંગ કે સુનુન ભાતી વૈદિક મંત્ર મંચો નંગત ઉચ્ચારણ કે સુનલા ઔર શીખલાશે. આજી બોલે કયેક મંત્ર મંચો ખૂબે નંગત જાપ કરુઆત. એ મનને પુરુષ સુક્તમ, સ્ત્રી સુક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સુક્તમ ઔર દેવી મહાત્મય સામિલાશે. ભારતલે ઇતલો લાફી રહુન આમચો રૂસુમ રીતિ કે શીખતો કાજે હુનમંચો એ કોશિત ખૂબે શિક્ષા ધરતો સનાય. મેં બ્રહ્મ કમલ ડોમિનિકાના હુતાચો સપાય લોગમન કે હુનમંચો કોશિત કાજે શુભકામના દેશે. મેં અસન સપાય લોગમન કાજે ખૂબે સહરાની કરવાય જે મન ભારત ચો રૂસુમ રીતિ કે સંસાર ભરને ગુલાય અમરાતો કાજે સરલગા કોશિત કરસોત. મચો દેશ ચો સપાય લોગમન મેઘાલય ચો ચીના બાદરીલે હોયશે. નંગત દખા દેતો ઠાન મનલે હોયશે. જે મન મેઘાયલે જવાત હુનમન કે હુતા ચો લોગમન ચો લાડમયા ખૂબે સમયાલે સુરતા રૂવાય. માંતર મેઘાલય ચો ગોટોક ઔર ખાસ ગોટાશે જે કે મેં આજી મન કી બાતને તુમ ચો સંગે ગોઠે આઈ દે. એ આય મેઘાલય ચો જડ બીતી પુલિયા ચો ગોટ. એ જડ બીતી પુલિયા મન ચો કહની ખૂબે નંગત આય. એ પુલિયા મન ખિંડિક દિન નહાલે ખિંડિક બરખને ની બને. એકે તૈયાર હતો કાજે કયે કોડી બરખ લાગુઆય. રબર ચો રૂખ ચો જડ મન કે ધીરે ધીરે નંગત બાટ દખવાત. એ જડ મન કે પાણી ચો ધાર ચો હુનપાટ ને વાત. સમયા બાળતે ગેલે હુની જડમન ઠોસર હોન ભાતી બરસક પુલિયા બનવાય. એ પુલિયા મંચો ગોટોક ઔર ખાસ ગોટાશે. એ જીવત પુલિયા મનાય. સમયા બાળતો સંગે એ ઔર બરસક હોન જવાય. એ મનને મેઘાલય ચો લોગમંચો હુનર કલા દખા દેવાય. એ છો પાઠે કયેક બરખ છો ધીરજા ઔર પ્રકૃતિ કાજે ખૂબે માન બલે રહેશે. એ પુલિયા મન સાંગવાય કે મનુક માંદી પ્રકૃતિ સંગે મિસુન કેટલો અચરિચ કરતો તીજ મન કે બનાવ શકે. એ આમચો દેશ છો એ ભૂઈ છો પુરખતી ચીનાય. એદાય ભારતને મેઘાલય છો જડ બીતી પુલિયા મન કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કને મિસાતો કાજે

સાર્વજનિક સ્થાનમાંને સુંદર બનાતો કાજે કામને આંતર હોય છે. રાજગઢને ગેલો ખિંડિક મહિનાને કયેક કુંટલ પ્લાસ્ટિક કે ફેર બાવરૂન નંગત કામને આંતર હોલી છે. બલ્લોને જે પ્લાસ્ટિક આગે શહરને લહેરા પાણી કે નસાતે રહી આજે હુની એ બહિન મંચ કોશિત લે શહર કે સુંદર બનાતો કામ એ છે. મેં બ્યાવરાચો સપાય બહિન મન કે એ અભિયાન ને મિસલો સપાય લોગ મન કે બધાઈ દે છે. મચો દેશ ચો સપાય લોગ મન મકે કયેક લોગ મન ચિઠ્ઠી લિખુન ભાતી ગોટો ખાસ વિષય ઉપરે ગોઠ ગોઠ્યા તો કાજે પઠાલા છે. એ વિષય ગણેશ તિહાર સંચુ આય અસંતો ગણેશ પૂજા તિહાર કાજે એવી ખૂબે સમય આશે. માંતર લોગ મન ગુહાર કરલા છે કે એ વિષય ઉપરે એવે જી ગોટ વાત હોતો રહે. કસન બલ્લોને ગણેશ ભગવાન ચ મૂરિત બનાતો કામ ખૂબે પહેલ સમયાલે મૂર હોવાય. મૂરિત બનાતો બીતામન મૂરિત ચ વેપાર બીતામન એવેલે કામ કે મૂર કરુઆત. એથી કાજે મેં તુમ કે ગુહાર કરે છે કે તુમે કોશિત કરા કે તુમચો ઘરે પારાને ગાંવને ઠાન ઠાનને ગણેશ ભગવાન ચ જે મૂરિત મંડવવા હાસ હું આમ ચ દેશ ચ માટી ચ બનલો મૂરિત હો. હું આમ ચ દેહાત ચ મૂર્તિકાર કુમ્હાર મંચ હાથ લે બનાલો વીતી રહો. જે લોગ મન મૂરિત બનાવવાત હુન મન લે બલે મચ ગુહાર આય કે હુન મન માટી ચ મૂરિત બનાવત. ઔર જે લોગ મન મૂરિત ઘેનુ આત હુન મન બલે દખોત કે ગણેશ ભગવાન ચ મૂરિત કાય લે બનલી છે ઔર કોન દેશ ને બનલી છે. પ્લાસ્ટર ઓફ પેરિસ ચ બનલો મૂર્તિ કે મૂરે ની ઘેના. સંગવારી મન માટી ચ મૂરિત પાણીને ઘૂલુન જવાય એ ચોલે આમ ચો નંદી તરઈ ઔર લહેરા પાણી ચો રાખા હોવાય. આમ ચો વિશ્વાસ બાઢુઆય ઔર પ્રકૃતિ કાજે આમ ચો જીમા બલે દખા દેવાય. જીદલદાય આમી દેહાત ચો મૂર્તિકાર મનલે મૂરિત ઘેનુઆ તે બી આમી વોકલ ફાર લોકલ ચો સંકલ્પ કે બલે વર્ષક બનાવશે. મકે વિશ્વાસ આશે કે એ સુહાર ગણેશ પૂજા તિહારને ઔર એ સપાય તિહાર મનને આમી અસન ખાસ ગોઠમન ઉપરે આગર ધ્યાન દેવું દે ઔર દેશ ચો લાભ કાજે નંગત ઢાંકા પકાવવા. સંગવારી મન આમ ચો દેશ ચો સબલે બડે તાકત આમ ચો દેશ ચો લોગ મનાત. દેશ ચો ભીને ભીને ઠાનને હોતો નાની બડે કોશિત આમ કે કયેક બરન ચો શીખ્યા દેવાય. એ કોશિત મન સાંગવાય કે જીદલદાય મન બરસક હો ઔર સમાજ ચો સહાયતા મીરો તેબે કોની બલે બડે કામ કે નંગત કરુકલાય હોવાય. તુમે આપલો અયલે ફેલે ચો અસન કોશિત મન કાજે મકે લિખુન પઠાતે રહા. આપલો વિચાર ઔર આપલો સલાહ પઠાતે રહા. હોક સકે કે તુમચો અયલે ફેલે ચો કોની નાની અસન કોશિત ગુલાય દેશભર કાજે શીખતો અસન ગોઠો. એ તો મહિના આમી ફેર ભેટ હોવા. દેશ ચો લોગ મંચો કાંઈ નુઆ કોશિત મંચો ગોઠ ગોઠ્યાવા તે બદલે તુમી આપલો ઔર આપલો કુટુંબ ચો નંગત ધ્યાન દિયા. ઔર દખા પાણી જુહા તો કામ કે કરતુરચી આય બરસા ચો પાણી ચો થીપા થીપા કે આમ કે બચાતો રાય. કેચ ધ રેન એ અભિયાન કે ખિંડિક બલે પોલંગ નિછાણતો રાય તો મચો ખાસ ગુહાર.